નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ. આવો અમારી સાથે એક શ્રદ્ધે કાર્યક્રમ રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે સોમવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 1 જૂન અને સ્ટુડિયોની ગલિયાળમાં 10:01 થઈ ગઈ છે. તમે કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને કે કોઈ પણ માણસ મુશ્કેલી વગર જીતે ને તો એ માત્ર ખાલી વિજય મેળવે છે, પણ અનેક મુશ્કેલીઓ વેઠીને જ્યારે એ જીતે છે ને તો એ વ્યક્તિ ભાઈ ઇતિહાસ રચે છે. એટલે કહેવાય છે ને જે સહેલાઈથી જે અને ઇઝીથી મુશ્કેલી વગર જે માણસ જીતી જાય છે ને કંઈ નહીં, પણ જે મુશ્કેલીઓથી વેઠીને જે વ્યક્તિ જીતે છે ને એ વ્યક્તિ ઇતિહાસ રચે છે. તો ભાઈ આજે સોમવારનો દિવસ છે તો આપણે એક ભોલેનાથના ચરણોમાં એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ ભાઈ. આશિષ દેસાઈના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગળમાં 10:09 થઈ ગઈ છે ને હું અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર ને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે ભાઈ આવો અમારી સાથે તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી તો એ તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર ને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ આપણે હેમંત ચૌહાણના અવાજમાં લેવા મળ્યો સુંદર મજાનો ગરબો તો ભાઈ આજે સોમવારનો દિવસ છે તો અમે તમારા માટે થોડા ગરબા અને થોડા ગીતો લઈને આવ્યા છે આગલું ગીત ઓન યોર વે

સમય આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ મશીન હોય કે ઘર હોય કે પછી આપણે કહીએ સંબંધ હોય ને, સમયસર એને જ્યારે આપણે મેન્ટેન કરતા રહે ને, તો કારણ કે મેન્ટેનન્સ કરતા ભાઈ જ્યારે રિપેરિંગનો ખર્ચો હંમેશા વધારે લાગે છે. તો કહેવાય ને કે ઘર હોય, મશીન હોય કે પછી સંબંધ હોય, જેને આપણે રેગ્યુલર અને જ્યારે આપણે મેન્ટેન કરતા રહીએ છીએ ને, તો વધારે સારું કહેવાય છે ને. પણ જ્યારે એનો ખર્ચો જ્યારે વધી જાય છે ને, તો ભાઈ રિપેરિંગનો ખર્ચો જ્યારે વધે છે ને, ત્યારે પ્રોબ્લેમ થાય છે. એની સાથે સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. સચિન જીગરના અવાજમાં લેવામાં આવેલું ગુજ્જુ કોકટેલમાંથી ઓન યોર વે.

સ્ટુડિયોની ગલિયાણમાં 10:22 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ઘર મોટું હોવું જરૂરી નથી, પણ ઘરમાં પોતાના હોવા જરૂરી છે ને. ઘર તો પૈસાથી પણ ચાલી જાય છે, પણ જ્યારે પરિવાર જ જીવનનું કારણ આપે છે ને, તો સંબંધને આપણે સાચી શકીએ છીએ. ઘર ત્યારે બને છે જ્યારે ઘરમાં લોકો રહેતા એકબીજા સાથે પ્રેમ ભાવ અને ભક્તિથી રહે છે, પ્રેમ ભાવથી રહે છે ને, ને ત્યારે જીવન સુખી મન બની જાય છે. કારણ કે ભાઈ કહેવાય ને કે આપણે તો એકતા હોય ત્યાં જ ભાઈ સાચું સુખ વસે છે. જ્યાં બધા એક ઘરમાં સાથે મળીને રહે છે ત્યાં સુખ હોય છે, જ્યાં સુખ હોય છે ત્યાં મનની શાંતિ પણ હોય છે, તે જ ઘર કહેવાય છે. ઘર તો આપણે ભાઈ આપણે કહેવાય ને રેતી અને ઈંટથી બની જાય છે, પણ ઘર ત્યારે પૂરું થાય છે જ્યારે ઘરમાં રહેવાના લોકો પ્રેમથી રહે છે. એની સાથે સુંદર મજાનું આપણે આગલું ગીત લઈ લઈએ ભાઈ, સુંદર મજાનો રાસ લઈ લઈએ, દીપલ ગજરના અવાજમાં લેવામાં આવેલો ઓન યુ વે.

સ્ટુડિયો નીકળ્યા માં 10:28 થઈ ગઈ છે અને ગુજરાતી ગીતોની મજા માણતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધે. સુંદર મજાના આગલું ગીત લઈ લે ભાઈ મનોજ દવેના અવાજમાં લેવામાં આવેલું ઓન યુ વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:34 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો ભાઈ શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ખોટા લોકો પાછળ દોડવાથી શાંતિ નથી મળતી પણ, અને સાચા લોકોને ગુમાવવાથી ખુશી પણ નથી મળતી. સંબંધ ભલે ઓછા રાખો પણ જે દિલથી સાથ આપે ને ભાઈ, એ જ સાચો સાથી કહેવાય છે ને. કહેવાય ને કે ભાઈ ખોટા લોકો પાછળ દોડવાનું નથી અને જે સાચા લોકો છે એને ગુમાવવાથી આપણને ખુશી નથી મળતી. ભલે આપણે સંબંધો ઓછા રાખીએ છીએ પણ સાચા સાથી, સાચો સાથી હોવો વધારે જરૂરી છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર વચન આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું કૈરવી બચના અવાજમાં તમારા માટે સ્પેશિયલ

બસ ભાઈ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો અને ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે મેઘધનુષના અવાજમાં લેવામાં આવેલું, એની સાથે મિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.